ભાષા ઉર્દુન કુ સ્તાસ કોલ કવલે શે 0336 9600 7564 બાને સહી શલા 0336 9600 7564 બાને સાસુ બલાશાન મેસેજ રગળી દી મેસેજ બ શામિલ હો હમ હોતા સુ કોલ ચુકમ દે કોલ કવલે શે ફર્સ્ટ ઓફ ઓલ બજે સાસુ કોલ આલા મા ઠીક તકરા 0336 9600 7564 યની 03696007 64

0: હા જી છે, ના ના ના નવ આવા ના ના ના વા વા વા દેતે છે આપકી કુટુ પુટુ લેસનર આર્મહટક થેન્ક યુ સો વેરી મચ જાન મને સલામ સ્વીટ બ્રો તાસુ લક્ષણ સબરુ કઈ ચૂકે ઇટિમ ના કાલ કવાય મેસેજ સમિનો સહી રામ શહુઈ કે ના સલામ મે વર્કવા અરૂજ ખટક આખા બાખા અન્નુ પટાન જુનેશ કે ઝુફૈશ સનો માલ લીકલ યાર લેસનર રેહાન ને રેહાન ને ક્યા કહે આપને ચીસુક ચશાસ દા કઈ યાઈવું છે જે આપ કિચ કુટુ પુટુ લેસનર આર મહટક ઓકે આર મહટક થેન્ક યુ સો વેરી મચ લીકલી દી સલામ ભાઈ અદનિયો લતમરના હા સાંગ દા તપલી કહો મહા સલામ ભાઈ આપકે આપકો મેને આપકો મેને પૂછના તા ચ ક્યા પૂછના તા યો ખુદાય પકદા પસ પદનેશ તો સોખતે જો આપની નૂરબાઈ ને જો ઠંગ ટકોર શો કિયા તા વો હમ કહા પર મિલેગા પ્લીઝ આપ લોગો ને જો ટપે કિયે થે મેને વો રિકાર્ડ કરને થે અચ્છા જી અચ્છા વો મેં બાદ મેં બતાઉંગા ઠીક હે નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ હા નેક્સ્ટ મુંગસર સુક્તા સુલક સબરુ કહી કે ના કાલ મેસેજ છમેલો મમ મેસેજ ઉલતા એરવન ખુરે અચ્છા શવન ખુરાન લા દે ખીરો કી ખા અલ્લા દે ખીરો કી યાર તાસ તો સુમર ડેર વાય મા કાલ સબર ઓકે કાલ મુકા ઉસ ખતમ શલા કન ઉસ મેસેજ શમે નો મા મેસેજ લ બ્યાબ અસલામ અલયકુમ અસલામ અલયકુમ તાસુ લેક સબર ઓકે ટાઈમ ર સરા ખતમ દે સવાલ વ કાલ ઓકે મેસેજ શમે નો મા સઈદા બખન માઝરત
1: સરા
0: ઓકે જી થેન્ક યુ સો વેરી મચ જહાન મનના અચ્છા ખા નેક્સ્ટ મુંગ સરા મેસેજ ચા કરે યો માશાલ્લા મો સરા મોબાઈલ ડે જબરદસ્ત મોબાઈલ દે ખાવર દુન કો અસલામ અલયકુમ વાલેકુમ સલામ જી થેન્ક યુ સો વેરી મચ નેક્સ્ટ ચા અગેન હા ગ્લોટ ઓફ વિશ્વાસ જબરદસ્ત રિઝલ્ટ દી હે મેરે માતે પે યા અલ્લા નો યા અલ્લા પાકા હા માતે પે જો એકની હા એકની તે વો ગ્લોટ ઓફ વિશ્વાસ કા કે સાથ ખતમ હો ગઈ હે મેં બહુત ખુશ હું ફેસ વાશ સે અચ્છા સાઇલન્ટ લિસનર જી ગુમદા બિલકુલ મેરી સિસ્ટર કો ભી રિઝલ્ટ દિયા હે સીરમ કે ઇંતજાર મેં હૈ કબ આયેગી અચ્છા બિલકુલ તો સે બલર જરગલી વો ખો સો સોરી સીરમ જી ગુમદા ફિલહાલ શટ શે દેખા دا بس خبر دا توس تای ریزلت در کرده دا ما دا پرا دیر دا فخر خبر دا و دیر غطا خبر دا توس تا فیسفا شو ریزلت در کرد باین نن خالیک نور بای پکال اخلا خواه و سی خوال ما خواه زا سمی حمیدونو نا اوکی سمی یا تینکیو سو باری ما چو جهان من نا خالیک نور بای تمی سلام ویرکا او تو تا ها سلام اوکی جی والیکم سلام تینکیو سو باری ما چا یا خدایا پاکه تاسو شونه باد کلر وک زتا ستو بیا خبرې کوم در سره ها سرنګي اوس شخو یی بالکل اوس شکر دی گزاره ده سلام ریحان بھائی وعلیکم السلام ابوبری ڈیڈیکیٹڈ فار سویٹ برو وزیر اعلی صاحب یعنی اویس خان ہٹک زما غم خبر نشی مشی کته خبر شوی و بدین اخله قدمونه خاصیدا تھینک یو سو ویری مچ نیکسٹ میسج کوم دی ખટકો મેસેજ રગલા દરવાને હા ઠીક તા જી થેન્ક યુ સો વેરી મચ ઓર નેક્સ્ટ સલામ રિહાન આઈ એમ સાઇલન્ટ લિસનર કૈસે હો આજ તો આપકા વોઇસ અચ્છા લગતે હે આપસે મેરી બહોત બડા ગિલા હે બ્લીચ ઓર સીરમ લાઈ હે અચ્છા સો સોરી વો અભી તક નહીં આયે ઇન્શાલ્લાહ કુછ હી દિનોં મેં આ જાયેગી સહી હે આઈ એમ આમના સિર્ફ ખુદા જન્નત સિર્ફ ખુદા જાનતા હૈ અંદર કી હકીકત હમારી યે હસના મુસ્કુરાના ઓર ખુશ અચ્છા હા ખુશ નજર આના તો ફકત અદા હૈ હમારી સલામ ટુ ઓલ લિસનર ફ્રોમ કલવટો કી જી વાલેકુમ સલામ થેન્ક યુ સો વેરી મચ નેક્સ્ટ આઈ એમ આમના ફ્રોમ કલવટો રેહાનો સબો જમા બર્થડે દો માત દ એડવાન્સ વેશકા 15 બર્થડે દો અચ્છા જી હેપી હેપી બર્થડે ટુ યુ હેપી હેપી બર્થડે ટુ યુ સો બર્થડે દ હા સલામ આઈ એમ રૂમી હાન હાઉ આર યુ સલામ ટુ યુ એન્ડ રૂહી હાન ઓકે જી વાલેકુમ સલામ એન્ડ થેન્ક યુ સો વેરી મચ નેક્સ્ટ હા હા سړی درته ویلې دي کنه. ها اردن کو یو جهان مننه کومه دا پروډکټ تاسو ته ملو ویجی په کرک کې تاسو رتلې شي زما سایت ته رتلې شي. دین علاوه په کرک کې نور څومره کاسمیټیک دکانونه ټول سره به درته ملو ویجی. ما ایڈریس چې کوم دی غاده مارن کشمیری بیکر سره بالکل ټچ یو فون فرنچایز ته محمد سرحد فیشن پوائنٹ دکان د سر کې ای کې دنه زما دکان دی. صحیح شولا دی کې به تاسو ته کپڑے کاسمیټیک سره قسم ته شینو ملو ویجی په د مارکیټ کې. اور دین علاوه په هر کاسمیټیک جنرل اینڈ میڈیکل اسٹور کے اوپر سنائی سر ملی ہوئی جی. ان شاء اللہ تاثر و بلر سیم ٹائم اندر دوبارہ حاضری جو ترحاغ دے ممکن ترا کری جزت چچر تویرتا خوشحال آباد اسے دلو علاپو امان.